0: તમારા ફોન માં
1: જોડે ભગવાન કા સુમિરન અગર મુક્તિ કો પાણે અરે પ્રાણી ભોગર હે જો એક દિન છોડ જાના હે કરો ભગવાન કા સુમિરન.